મિત્રો, તમે ટ્યુન ઇન કર્યું છે રેડિયો એડલેડ 101.5 FM. હું છું નીરજ અને તમે સાંભળી રહ્યા છો ગુજરાતી અડ્ડો રેડિયો એડલેડ 101.5 FM પર. હવે શિયાળો તો ખૂબ સરસ ચાલુ થઈ ગયો છે. અહીંયા એડલેડમાં ઠંડી સરસ મજાની પડવા માંડી છે, વરસાદ પણ સરસ મજાનો પડે છે. અને મિત્રો, આપણને બધાને સ્પેશિયલી ગુજરાતીઓને જ્યારે ઠંડી ચાલુ થાય ત્યારે ખાણી પીણી તો આપણે ખૂબ જ જરૂરી છે. આપણા કલ્ચરમાં છે, આપણી સંસ્કૃતિમાં છે કે ઠંડી ચાલુ થાય એટલે આપણે બધા ભેગા થઈ ને સરસ મજાનું ખાવાનું ખાઈએ. હવે જો શિયાળાની ઋતુ ગુજરાતમાં ખાસ ખાણીપીણી માટે જાણીતી છે, આ સમયે શરીરને ગરમ રાખે અને તાકાત આપે એવા બહુ બધા પરંપરાગત ખોરાક બનાવવામાં આવે છે. અને એમાં સૌથી ખાસ કરીને જે મને ખૂબ જ ભાવે છે, જેને શિયાળાનો રાજા પણ કહેવામાં આવે છે, એ છે અડદિયા અથવા તો અડદિયા પાક. હવે અડદિયા ની અંદર એટલી બધી સરસ સામગ્રી હોય છે, જેમ કે અડદનો લોટ, ઓફકોર્સ એટલે જેને અડદિયા કહેવામાં આવે છે, ઘી, ગોળ, સૂકા મેવા, બદામ, પિસ્તા, ગુંદર, સૂંઠ, જાયફળ, એવા બધા સરસ મજાના સામગ્રી હોય છે જે શિયાળા દરમિયાન આપણી શરીરની ઇમ્યુનિટીને વધારે છે, આપણા હાડકા અને માંસ માટે ફાયદાકારક છે અને આપણા શરીરને ગરમી પણ આપે છે. પણ બીજી એક સરસ મજાની આવી જ વાનગી છે જે ગુજરાતીઓ જેનાથી ગુજરાતીઓ ઓળખાય છે, ખૂબ જ સરસ મજાનું જે આપણા શાકભાજી છે. શિયાળામાં તો ગુજરાતમાં બહુ બધા સરસ મજાના શાકભાજી આવતા હોય છે અને એ શાકભાજીને ભેગા કરી અને જે સરસ મજાની વાનગી બનાવવામાં આવે છે એને કહેવામાં આવે છે ઊંધિયું. સ્પેશિયલી મકર સંક્રાંતિ પર ઊંધિયું તો ખાવું જ પડે એવો નિયમ છે. એની ઊંધિયાની અંદર રીંગણા, બટાકા, શક્કરિયા, વાલ, પાપડી, મેથીના મોઠિયા બધું નાખવામાં આવે છે અને ઘણી વખત બહુ બધું તેલ પણ નાખવામાં આવે છે, પણ નોર્મલી તેલ ઓછું હોય છે અને બધું સરસ બાફી અને સરસ મજાના મસાલા કરી અને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. ઘણા બધા ગામડાઓમાં જ્યાં ઊંધિયું જુદી રીતે બનાવવામાં આવે છે, એને ઉબાળ્યું પણ કહેવામાં આવે છે, કે માટીનું જે માટલું હોય એની અંદર બધા શાકભાજી, બધો મસાલો ભેગો કરી નાખી અને પછી એને જમીનની નીચે દાટી દેવામાં આવે અને એ જમીન ઉપર પછી આગ લગાવવામાં આવે. એ રીતે જે બનાવવામાં આવે એને ઉબાળ્યું કહેવામાં આવે છે. મિત્રો, તમને એમ થશે કે આ નીરજે આટલો પોઝ કેમ લીધો, પણ મારા મોઢામાં એટલું બધું પાણી આવી ગયું આ બધી વસ્તુની આપણે જે વાત કરીએ છીએ સરસ મજાના ખાવાની. એ સિવાય એક સરસ મજાની વાનગી છે જે અગેન તમને ખબર જ હશે કે હું એકદમ ફૂડી છું અને ખાવાનું નામ આવે એટલે પછી મારાથી રહેવાતું નથી, પણ બીજી એક મારી ખૂબ જ ફેવરેટ વાનગી છે, એ છે રીંગણાનો ઓળો, બાજરાનો રોટલો, લસણની ચટણી, દહીં તીખારી, વઘારેલો રોટલો, આ બધી વસ્તુ જે છે એ આયનથી ભરપૂર છે, શરીરને ગરમ રાખે છે. પરંતુ ભારતમાં, ગુજરાતમાં જ્યારે શિયાળો હોય છે તે લગભગ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી સુધી હોય છે અને ત્યારે એક સરસ મજાનો તહેવાર જાન્યુઆરીમાં આવે છે જેનું નામ છે મકર સંક્રાંતિ. અને આ મકર સંક્રાંતિના તહેવારમાં મગફળી અને તલથી બનેલી ચીકી તો ખાવી જ પડે, એ સિવાય જુદી જુદી જાતની લાપસી પણ શિયાળામાં બનાવવામાં આવે છે. ઘી, ગોળ, સૂકા મેવાથી ભરપૂર ખોરાક છે આપણો ગુજરાતીઓનો અને આયુર્વેદિક મસાલા જેમ કે સૂંઠ, અજમો, ગુંદર આ બધી વસ્તુ પણ વપરાય છે, જે શિયાળામાં આપણા શરીરને અંદરથી ગરમ રાખવાનું એક મુખ્ય ઉદ્દેશ જે હોય છે એ પૂરો પાડે છે. મિત્રો, આગળ વધીએ પ્રોગ્રામમાં અને એક સરસ મજાનું ગીત સાંભળીએ. આજે આપણે સૌથી પહેલાં તો આદિત્ય ગઢવીના અવાજમાં આ ગીત સાંભળીએ, લટકે હાલોને નંદલાલ. બની રહેજો મારી એટલે કે નીરજની સાથે ગુજરાતી અડ્ડામાં રેડિયો એડિલેડ 101.5 FM પર.

તમે સાંભળી રહ્યા છો આદિત્ય ગઢવીને લટકે હાલો ને નંદલાલ રેડિયો એડલેડના ગુજરાતી અડ્ડામાં. મિત્રો, હું છું નીરજ અને દર રવિવારે તમારી માટે અમે લઈને આવીએ છીએ ભારતની વિવિધ ભાષાઓના કાર્યક્રમો, જેની અંદર સામેલ છે ગુજરાતી, બેંગોલી, પંજાબી અને ઓફકોર્સ હિન્દી રેડિયો પ્રિય ભારતી અંતર્ગત. હવે જો તમને અમારા પ્રોગ્રામ પસંદ આવતા હોય, તમારે કોઈ ગીતો સાંભળવા હોય, કોઈ વાતો કરવી હોય, કોઈ તમારે ફરમાઈશ કરવી હોય, તો એના માટે તમે અમારા ફેસબુક પેજ પર જઈ શકો છો. તમારા ફેસબુક પર જાઓ, સર્ચ કરો પ્રિય ભારતી રેડિયો એડલેડ અથવા તો રેડિયો એડલેડ પર જાઓ અને અમને તમારી ફરમાઈશો મોકલો. જો તમારે સ્ટુડિયોમાં આવીને અમારા શ્રોતાઓ સાથે વાત કરવી હોય તો પણ તમારું સ્વાગત છે. તમારે એ જ કરવાનું છે, ફેસબુક પર જઈ અને અમને એક મેસેજ મોકલવાનો છે અને અમારા આરજેએસ પ્રોડ્યુસર્સ વોલન્ટિયર્સ તમને તમારી સાથે કોન્ટેક્ટમાં આવશે અને પછી બધું અમે કરીશું. મિત્રો, આપણે આ સરસ મજાનું ગીત વગાડ્યું એ પહેલાં વાત કરી રહ્યા હતા ખાવાની, અને ખાસ ખાવાનું કે જે શિયાળાની અંદર આપણે ખાતા હોઈએ છીએ. પણ આ વસ્તુ તો બધાને ખબર છે કે જો તમે ક્યારેય ગુજરાતીના ઘરમાં જમ્યા હો તો એ એક નાનકડા તહેવાર જેવું હોય છે. હવે દરેક ગુજરાતીનું જે ખાવાનું જે છે એની થાળીમાં હોય છે શું? રેગ્યુલરલી ગુજરાતીના થાળીમાં હોય છે રોટલી, શાક, દાળ કે કઢી અને ભાત, અને એની સાથે સાથે હોય છે અથાણું અને સલાડ. પણ આ માત્ર ખોરાક નથી, આ છે સંપૂર્ણ સંતુલન, સ્વાદ અને પોષણ બંનેનું. હવે મોટા ભાગના ગુજરાતી લોકો શાકાહારીઓ છે. આ વસ્તુ હવે બદલાઈ રહી છે જેમ જેમ નવી પેઢી આવી રહી છે, પણ આપણે એવું માની લઈએ કે મોટા ભાગના ગુજરાતી લોકો હજી પણ શાકાહારીઓ છે. પણ મિત્રો, અહીંયાનો શાકાહાર બિલકુલ બોરિંગ નથી. આપણે ગુજરાતી ખાવામાં ઢોકળા, ખાંડવી, હાંડવો આ બધી વસ્તુ જે છે એ માત્ર જુદી જુદી જાતનો નાસ્તો નથી, એ આપણા ગુજરાતીઓની એક ઓળખ છે. અને એક ખાસ વાત, ઘણા લોકો લસણ અને ડુંગળી વગરનું પણ ખૂબ જ સરસ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. હવે એક મજાની વાત કહું, ગુજરાતી ભોજનમાં થોડી મીઠાશની તો જરૂર હોય જ. તો આપણી દાળમાં ગોળ, કઢીમાં પણ મીઠાશ, કે પછી આપણી મીઠાઈ જેમ કે શ્રીખંડ કે બાસુંદી, જે રીતે આપણો ખોરાક મીઠો છે એ જ રીતે ગુજરાતી લોકોના દિલ પણ એટલા મીઠા હોય છે. પણ મહત્વની વાત તો એ છે કે બધા ગુજરાતી લોકો સમયસર ખાવાનું ખાવાને ખૂબ જ મહત્વ આપે છે. રોજ સવારે સરસ મજાનો નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે, બપોરે પૂરેપૂરી થાળીનું ભોજન કરવું, સાંજે ચા સાથે નાસ્તો અને રાત્રે જમવાનું. ઘણા બધા લોકો તો સૂર્યાસ્ત પહેલાં જમવાનું પસંદ કરે છે, જે આરોગ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. અને આપણા ગુજરાતીઓ ઋતુ પ્રમાણે ખોરાક બદલાવે છે. હવે જેમ પ્રોગ્રામમાં પહેલાં આપણે વાત કરી કે શિયાળાનો આપણે એક સ્પેશિયલ ખોરાક હોય છે, એ જ રીતે ઉનાળામાં આમરસ અને છાશ હોય છે, અને ચોમાસામાં હળવો, ફૂલ અને સરસ ખોરાક હોય છે, એટલે તમારું પેટ ના બગડે અને શરીર અને પ્રકૃતિ વચ્ચે એક સુંદર સંતુલન બનેલું રહે. પણ કાઠિયાવાડીઓ જે હોય છે, ગુજરાતીઓ તો ખરા જ, પણ ગુજરાતમાં પણ કાઠિયાવાડી જે લોકો છે એમના ભોજનનો હીરો છે છાશ. હવે છાશ વગરનું ભોજન તો એકદમ અધૂરું રહે. એક ગ્લાસ છાશ એ કાઠિયાવાડીઓના ભોજનમાં ખૂબ જ મહત્વનો ભાગ છે. એ પાચન માટે ખૂબ જ ઉત્તમ છે અને ગરમીમાં પણ ઠંડક આપે છે. સાંજ પડે એટલે ચા અને નાસ્તો તો જોઈએ જ. ચા અને નાસ્તામાં ગાંઠિયા હોય, કોઈક વખત ફાફડા હોય, સેવ ખમણી હોય, ઢોકળા હોય, મેથીના ગોટા હોય, અને જો ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો નાસ્તાની લાઈન લાગી જાય છે. કારણ કે ગુજરાતીમાં આપણે કહે છે ને, અતિથિ દેવો ભવ, એને દેવને કઈ રીતે આપણે રાજી કરી શકીએ, દેવને સરસ મજાનું ખાવાનું આપીને રાજી કરી શકીએ. અને જેમ પહેલાં કહ્યું એમ ગુજરાતીનું ભોજન બહુ તીખું નથી હોતું, પણ સ્વાદમાં ભરપૂર હોય છે. તો મિત્રો, આ તો આપણે વાત કરી ગુજરાતી લોકોની ખાણીપીણીની અને સ્વાદની પરંપરાની. પ્રોગ્રામમાં આગળ વધીએ અને એક બીજું સરસ મજાનું
ગીત સાંભળીએ. બની રહેજો મારી એટલે કે નીરજની સાથે રેડિયો એડલેડ 101.5 FM પર ગુજરાતી અડ્ડામાં. ચાલો સાંભળીએ એક સરસ મજાનું લગ્ન ગીત કસુંબો ફિલ્મ પરથી, જેની અંદર હતા શ્રદ્ધા ડાંગર અને રોનક કામદાર અને મેહુલ સુરતી. સરસ મજાનું આ ગીત છે, મારી સાથે બની રહેજો રેડિયો એડલેડ 101.5 FM પર. હજી ઘણી બધી વાતો કરવાની છે.

મિત્રો, તમે સાંભળી રહ્યા છો રેડિયો એડલેડ 101.5 FM પર ગુજરાતી અડ્ડો મારી એટલે કે નીરજની સાથે. અને આ સરસ મજાનું લગ્ન ગીત વગાડતા પહેલા આપણે વાત કરી રહ્યા હતા ગુજરાતી ખાવાની, અને જેવી રીતે ગુજરાતી ખાવાનામાં મીઠાશ ખૂબ મહત્વની છે, એવી રીતે ભારતના જુદા જુદા પ્રદેશોના ખાવામાં પણ એક મીઠાશનું એક હોય છે જે બધા લોકોને ખૂબ જ ગમે છે. અને જો તમે કોઈ બીજા રાજ્યનું ખાવાનું ખાધું હોય અને જો તમે એક્સપિરિયન્સ કર્યું હોય કે ભાઈ એમના ખાવાની અંદર પણ આપણા ગુજરાતીઓની જેમ થોડી તીખાશ, થોડી મીઠાશ, થોડી ખટાશ બેલેન્સમાં હોય છે, તો અમને જણાવજો જરૂર અમારા ફેસબુક પેજ પર જઈને. હવે આપણે આગળ વધી પ્રોગ્રામમાં અને આપણે વિચારીએ કે આજકાલ આપણે ઉઠતા વેત શું કરીએ છીએ. આપણે બધા મેજોરિટી આપણે ફોન હાથમાં લઈએ છીએ, આપણું ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક ચેક કરીએ છીએ, અને સોશિયલ મીડિયા એ હવે આપણા માટે કોઈ મનોરંજનનો ભાગ નથી પણ એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. હવે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન સોશિયલ મીડિયા તમને આપે છે. હવે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એટલે શું? ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એટલે કે તાત્કાલિક સંતોષ મેળવવાની ઈચ્છા. જેમ કે તમે પોસ્ટ મૂકી તમારા સોશિયલ મીડિયા પર અને તમને 5 મિનિટની અંદર એમ થાય કે ચલને હું ફરીથી જોઈ લઉં કે મારી પોસ્ટ કોણે કોણે લાઈક કરી છે. તમે કોઈ રીલ અપલોડ કરી તો તમને એમ થાય કે ચલોને હું જોઈ લઉં કે મારી રીલ કોણે કોણે વ્યૂ કરી છે. તમે કોઈને મેસેજ કર્યો હોય તો તમને એમ થાય કે ચલને હું ફટાફટ જઈને જોઈ લઉં કે એમણે મારો મેસેજ વાંચ્યો છે કે નથી, એમણે રિપ્લાય આપવાનો ચાલુ કર્યો છે કે નથી. આ બધી વસ્તુ જે ભાવના છે એને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે રાહ જોવાનું ભૂલી ગયા છીએ. તમને યાદ છે જૂના જમાનાના દિવસો જ્યારે આપણે ટપાલ લખતા, જુદા જુદા લોકોને ટપાલ લખતા, દિવાળી પર દિવાળી કાર્ડ લખતા અને પછી રાહ જોતા કે આપણી ટપાલોનો જવાબ આવશે, એમનો સામેથી દિવાળી કાર્ડ આવશે, જન્મદિવસના પણ કાર્ડ મોકલતા, અને એ જે રાહ જોવાની પ્રક્રિયા હતી એ ખૂબ જ સંતોષકારક હતી. પણ હવે આજના જમાનામાં રાહ જોવાનું આપણે ભૂલી ગયા છીએ. જ્યારે સોશિયલ મીડિયા પર આપણને લાઇક્સ કે કોમેન્ટ્સ મળે છે ત્યારે આપણું મગજ એકદમ ફીલ ગુડ હોર્મોન એટલે કે ડોપામાઇન છોડે છે, અને તેના કારણે આપણે ફરી ને ફરી સોશિયલ મીડિયા ચેક કરવાની ઈચ્છા થાય છે, અને ધીમે ધીમે આ એક હેબિટ બની જાય છે, આ એક ટેવ બની જાય છે. અને વારે ઘડીએ સોશિયલ મીડિયા પર જઈ અને જોવું એ એક એડિક્શન બની જાય છે. ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનને લીધે એક મોટી અસર થાય છે કે જે આપણી પેશન્ટ એટલે કે આપણી ધીરજ જે છે એ ઘટાડે છે. કોઈ પણ લાંબા લાંબા વિડીયો આપણે જોવાની ઈચ્છા ઘટે છે, આપણને તરત 5 કે 6 સેકન્ડમાં જો એ વિડીયોમાં મજા ના આવે તો લોકો તરત સ્ક્રોલ કરી નાખે છે. આપણને તરત રિઝલ્ટ જોઈએ છે અને સ્લો પ્રોસેસવાળી વસ્તુઓમાં આપણો રસ ઓછો થઈ જાય છે. મિત્રો, સોશિયલ મીડિયાએ આપણને ઘણી બધી સારી વસ્તુઓ પણ આપી છે, જેમ કે આપણી સારામાં સારી જે મોમેન્ટ્સ છે એ આપણે કેપ્ચર કરી શકીએ છીએ. જેમ કે આપણે ફરવા જઈએ ત્યાંના ફોટો, આપણી સક્સેસ સ્ટોરીઝ, આપણી લાઇફસ્ટાઇલ છે, આ બધી વસ્તુ આપણે સોશિયલ મીડિયા પર મૂકીએ છીએ. પણ એ મૂક્યા પછી આપણે આપણી લાઇફસ્ટાઇલ, આપણા ફોટોસ, આપણી સક્સેસ સ્ટોરી, બીજા લોકોના ફોટોસ, બીજા લોકોની લાઇફસ્ટાઇલ, બીજા લોકોની સક્સેસ સ્ટોરીઝ સાથે કમ્પેર કરીએ છીએ, જેને કારણે સ્ટ્રેસ અને એન્ઝાયટી પણ વધે છે. મિત્રો, એક દ્રોણ શર્મા કરીને કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ છે યુકેમાં, એ કહે છે કે સોશિયલ મીડિયાના યુગમાં મોટી સંખ્યામાં લોકો આ અનુભવથી પસાર થઈ રહ્યા છે. અહીં વાત એ નથી કે પોતાની ખુશી જાહેર કરવી કે શેર કરવી એ ખોટી છે, પણ પ્રશ્ન એ છે કે આ ખુશીના સ્ત્રોત આપણી સિદ્ધિ છે કે પછી બીજા લોકોનું વેલિડેશન, એમના લાઇક્સ, એમના ફોરવર્ડ્સ, એમના વ્યૂઝ એ છે. અહીંથી જ એ બાહ્ય માન્યતા એટલે કે એક્સટર્નલ વેલિડેશનની શરૂઆત થાય છે. આના વિશે આપણે કાર્યક્રમમાં વધારે વાત કરીશું, પણ આગળ વધીએ અને એક સરસ મજાનું ગીત સાંભળીએ. સાંભળીએ કિંજલ દવેના અવાજમાં
ત્રણ થી ચાર ગુજરાતી લોકગીતો, ગુજરાતી પ્રેમના ગીતોનું મેશઅપ છે આ. સાંભળો અને ફરીથી તમારી સાથે વાતો આપણે ચાલુ રાખીશું.

હવે છાનું કે છપનું થાય કે ના થાય, તમારી માટે દર રવિવારે અમે પ્રોગ્રામ લઈને રેડિયો એડલેટ પર તો આવશું જ. અને ત્રીજા રવિવારે હોય છે ગુજરાતી પ્રોગ્રામ ગુજરાતી અડ્ડો, મારી એટલે કે નીરજની સાથે રેડિયો એડલેટ 101.5 FM પર. સરસ મજાનું કિંજલ દવેના અવાજમાં આ મેડલી સાંભળ્યા પહેલાં આપણે વાત કરી રહ્યા હતા ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન અને એક્સટર્નલ વેલિડેશનની. હવે કલ્પના કરો કે તમે મહિનાઓ સુધી ખૂબ જ મહેનત કરી હોય અને કોઈ સરસ મજાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું, તો પહેલા તમારી ખુશી આ વાતથી નક્કી થતી કે તમે કેટલું શીખ્યા, તમે કેટલી મહેનત કરી અને તમે કેટલા આગળ આવ્યા. પરંતુ હવે તમારી ખુશીનો એક ભાગ એના પર નિર્ભર થઈ ગયો છે કે તમારી પોસ્ટ પર કેટલી લાઇક્સ આવી, કોણે અભિનંદન આપ્યા અને કોણે ન આપ્યા. અહીં સિદ્ધિનું કેન્દ્ર બદલાઈ જાય છે. પહેલા સવાલ એ હતો કે શું મેં મારું લક્ષ્ય હાંસલ કર્યું, શું મેં સારું કામ કર્યું. હવે સવાલ એ બને છે કે લોકોએ શું વિચાર્યું, શું મારી પોસ્ટને પૂરતો પ્રતિભાવ મળ્યો, શું મારી સફળતા અન્યને પ્રભાવિત કરી શકી. અને ધીમે ધીમે સિદ્ધિની સાચી ખુશી પાછળ છૂટી જાય છે અને તેની જગ્યાએ સામાજિક માન્યતા એટલે કે સોશિયલ વેલિડેશન લઈ લે છે. તમારો સેલ્ફ રિસ્પેક્ટ જે છે એ આને લીધે ખૂબ જ હલે છે. વાત કરે છે હેલ્ધી અને અનહેલ્ધી સેલ્ફ રિસ્પેક્ટની. હેલ્ધી સેલ્ફ રિસ્પેક્ટ એ વસ્તુ છે કે જે તમે તમારી જાતને પૂછો કે મેં કયું લક્ષ્ય નક્કી કર્યું હતું, મેં કેટલો પ્રયાસ કર્યો હતો આ સિદ્ધિ મેળવવા માટે, મેં શું નવું શીખ્યું હતું અને હું કેટલો આગળ વધ્યો હતો. જ્યારે અનહેલ્ધી સેલ્ફ રિસ્પેક્ટ, જ્યારે તમે વિચારો કે લોકો મારી વાતને કેટલી વખાણે છે, મને કેટલા લાઇક્સ મળ્યા છે, કોણે મારી સફળતાની નોંધ લીધી છે, કોણે નોટિસ કર્યું છે, કોણે મારી સફળતાને રિએક્શન આપ્યું છે કે નથી આપ્યું, એવી આંતરિક અને બાહ્ય ખુશી આ જે સોશિયલ મીડિયા છે એ આપણે માટે લાવ્યું છે. હવે મનોવિજ્ઞાનમાં સિદ્ધિઓથી મળતી ખુશીને જે રીતે કહ્યું એ રીતે બે ભાગમાં વહેંચવામાં આવે છે. આંતરિક ખુશી કે જે એવી ખુશી છે જે આપણને અંદરથી આવે છે, એ ખુશી પ્રમાણમાં સ્થિર હોય છે અને લાંબા સમય સુધી ટકે છે, કારણ કે તેનો સ્ત્રોત જે છે તે તમારી અંદર છે. જ્યારે બીજી ખુશી છે એ બાહ્ય ખુશી છે. આ ખુશી બીજાના પ્રતિભાવથી પેદા થાય છે, બીજા લોકોના મંતવ્યથી પેદા થાય છે. લોકો પ્રભાવિત થયા કે નહીં, તેમણે તમને અભિનંદન આપ્યા કે નહીં, તમારી સિદ્ધિની નોંધ લેવામાં આવી કે નહીં, આ બધી વસ્તુ જે છે એનો સ્ત્રોત તમારી અંદર નથી, બહારના લોકો પાસે હોય છે. અને બાહ્ય પ્રતિક્રિયા હંમેશા તમારા નિયંત્રણમાં હોતી નથી. મિત્રો, આ જ વસ્તુ જે છે જે સોશિયલ મીડિયાની રીલ જે હાઈલાઇટ કરે છે એ શું બતાવે છે, એ આપણને બધાની જે હાઈફાઈ લાઇફસ્ટાઈલ છે એ બતાવે છે. કોને પ્રમોશન મળ્યું, કોને અવોર્ડ મળ્યો, કોણ વિદેશ યાત્રાએ ગયું, કોણે શું શોપિંગ કર્યું, કોણ કોની સાથે ખુશખુશાલ થઈને ફોટા પડાવે છે, પણ તે શું નથી બતાવતા, એ જ વ્યક્તિની અસફળતા નથી બતાવતા, એ જ વ્યક્તિ કેટલા ચિંતામાં છે એ નથી બતાવતા, એ જ વ્યક્તિ કેટલા તણાવમાં છે એ નથી બતાવતા, એ જ વ્યક્તિ કયા કયા પ્રકારના સંબંધોની સમસ્યામાંથી જઈ રહ્યા છે તે નથી બતાવતા, એ જ વ્યક્તિને કઈ પ્રકારનો આત્મસંદેહ થાય છે એ નથી બતાવતા, અને સૌથી વધારે મહત્વનું એ વ્યક્તિએ કેટલો સંઘર્ષ કર્યો છે એ નથી બતાવતા. તો શું તમારી ખુશી બાહ્ય વેલિડેશન પર નિર્ભર છે કે અંદરના વેલિડેશન પર નિર્ભર છે, એ એક ખૂબ જ સરસ મજાની વસ્તુ છે જે તમારે નોંધ લેવાની જરૂર છે. મિત્રો, આ જ વસ્તુમાં આપણે વાતો આગળ ચાલુ રાખીશું, પ્રોગ્રામમાં આગળ વધીએ અને એક બીજું સરસ મજાનું ગીત સાંભળીએ. એક સરસ મજાનું નવું ગીત બહાર પડ્યું છે. તમને તો ખબર જ હશે કે આ પ્રોગ્રામમાં હું પ્રિયા સરૈયાના વારસોના ગીતો તો ખૂબ સરસ વગાડતો જ હોઉં છું. એમના એક વારસોનું જે નવી સીઝન 4 આવી છે એમાં તેમના પતિ જીગર સરૈયા, પ્રિયા સરૈયા, મોતી ખાન અને મેડ ટ્રીપ જે રેપ કરે છે એમણે સરસ મજાનું નવું ગુજરાતી ગીત બહાર પાડ્યું છે. લગભગ 3 કે 4 દિવસ પહેલાં જ આ ગીત બહાર પડ્યું છે, પણ તમને બધાને તમારે સંભળાવવું જ પડે. તો સાંભળો પ્રિયા સરૈયા, જીગર સરૈયા,
મોતી ખાન અને મેડ ટ્રીપના અવાજમાં માટી સોનું.

મિત્રો, તમે સાંભળી રહ્યા છો રેડિયો એડલેટ પર 101.5 FM પર ગુજરાતી અડ્ડો મારી એટલે કે નીરજની સાથે. અને આ સરસ મજાના બે બેક ટુ બેક ગીતો વગાડ્યા પહેલાં આપણે વાત કરી રહ્યા હતા સોશિયલ મીડિયાની, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનની અને એક્સટર્નલ વેલિડેશનની. મિત્રો, આજકાલ લગભગ દરેક બાળક મોબાઈલ અથવા ટેબ્લેટ અથવા કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. આપણે ઓનલાઈન અભ્યાસ કરીએ છીએ, વિડીયો જોઈએ છીએ, ગીતો સાંભળીએ છીએ અને ગેમ્સ રમીએ છીએ અને ઓનલાઈન મિત્રો સાથે વાતો પણ કરીએ છીએ. ઇન્ટરનેટ એક વિશાળ પુસ્તકાલય જેવું છે જ્યાં દુનિયાભરની માહિતી ઉપલબ્ધ છે. પરંતુ જેમ આપણે રસ્તા પર ચાલતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ છીએ, તે જ રીતે ઇન્ટરનેટ પર પણ કેટલીક સુરક્ષાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પહેલી વસ્તુ તો એ, જો સ્પેશિયલી બાળકો સાંભળી રહ્યા હોય તો બાળકો માટે તો તમારી વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વનું છે. તમારું નામ, સરનામું, ફોન નંબર, તમારી શાળાનું નામ, જન્મ તારીખ, પાસવર્ડ, આ બધી માહિતી વ્યક્તિગત માહિતી કહેવાય છે. કલ્પના કરો કે તમારા ઘરની ચાવી કોઈ અજાણ્યા વ્યક્તિને તમે આપી દો તો શું થાય. તે જ રીતે તમારી વ્યક્તિગત માહિતી પણ તમારી સુરક્ષાની, ઓનલાઈન સુરક્ષાની ચાવી છે. કોઈ પણ વેબસાઇટ, એપ્લિકેશન અથવા તો અજાણી વ્યક્તિ આ પ્રકારની તમારી માહિતી માગે તો એને ના પાડી દો, અથવા તો તમારા માતા પિતા અથવા તો શિક્ષકને પૂછો. ખાસ કરીને તમારા જે પાસવર્ડ હોય છે એ કોઈને પણ આપવા નહીં. સારા પાસવર્ડ રાખો જે તમે યાદ પણ રાખી શકો અને જેની અંદર અક્ષરો, આંકડા અને ખાસ ચિહ્નોનો સમાવેશ થઈ શકતો હોય, અને શક્ય હોય તો દરેક એકાઉન્ટ માટે અલગ પાસવર્ડ રાખો. ઓનલાઈન તમે જે લોકો સાથે વાત કરો છો એ યાદ રાખો કે દરેક વ્યક્તિ તમારી મિત્ર નથી. ક્યારેક સોશિયલ મીડિયા અથવા તો ગેમમાં તમે નવા વ્યક્તિને મિત્ર બનાવવાની વિનંતી મોકલે છે. તે વ્યક્તિ ખૂબ જ મીઠી વાતો કરે, તમને ગિફ્ટ આપવાનું વચન આપે અથવા તો ખાસ પ્રકારની મિત્રતા કરવા માગે. પણ યાદ રાખો, ઇન્ટરનેટ પર કોઈ પણ વ્યક્તિ પોતાની સાચી ઓળખ છુપાવી શકે છે. જો કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે તમારો ફોટો માગે કે તમને વિડીયો કોલ કરે કે તમને મળવા માટે કહે, તો સૌથી પહેલાં તમારા માતા પિતા અથવા તો કોઈ પણ વિશ્વાસપાત્ર વડીલને જણાવો. ઘણી વખત આપણે ઓનલાઈન પર એવી જાહેરાતો જોઈએ છીએ કે જેની અંદર લખેલું હોય કે અભિનંદન, તમને 10 લાખ રૂપિયા મળ્યા છે અથવા તો અહીંયા ક્લિક કરો અને મફતમાં મોબાઈલ મેળવો. મિત્રો, ઘણી બધી વખત આવી જાહેરાતો ખોટી હોય છે. તે તમને છેતરવા માટે બનાવવામાં આવે છે. એટલે કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલાં આ વિચાર કરો કે શું આ લિંક વિશ્વાસપાત્ર લાગે છે, શું આ વેબસાઇટ વિશે તમે સાંભળ્યું છે, શું પહેલાં તમે કોઈ મોટી ઉંમરના વ્યક્તિને આની વિશે પૂછી શકો છો. દરેક નાનું પગલું જે તમે ભરો તે તમને મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. જેમ આપણે શાળામાં મિત્રો સાથે સારો વ્યવહાર કરીએ છીએ, તે જ રીતે ઓનલાઈન પણ આપણે સૌની સાથે આદરથી વર્તવું જોઈએ. કોઈ પણની મજાક ઉડાવવી, ખરાબ શબ્દો કહેવા, ખરાબ શબ્દો લખવા, એને સાયબર બુલિંગ કહેવામાં આવે છે. અને જે તમારા માટે અને સામેવાળી વ્યક્તિ માટે, કોઈ પણ માટે સારું નથી. પણ જો તમે કોઈ બીજાને ઓનલાઈન હેરાન થતા જુઓ કે હેરાન કરતા જુઓ તો તેમાં જોડાઓ નહીં. કોઈ પણ જવાબદાર વ્યક્તિને તે વસ્તુની જાણ કરો. તમારા ફોટા ઓનલાઈન અજાણી વ્યક્તિઓ સાથે શેર ના કરો. અને યાદ રાખો કે તમે ચેટ જીપીટી કે ઓનલાઈન કોઈ પણ વસ્તુની માહિતી મેળવો છો તે દર વખતે સાચી જ હોય એવું જરૂરી નથી. ક્યારેક ખોટી ખબર અથવા અફવા તમને ગેરમાર્ગે દોરતી હોય છે. એટલે કોઈ પણ માહિતી મળે તેને એક કરતાં વધુ સ્ત્રોત તપાસો. તમે જુઓ કે જે વેબસાઇટ છે એ વિશ્વસનીય છે કે નહીં, અને કોઈ પણ સમાચાર પર તરત વિશ્વાસ ના કરો. જ્યારે તમને કોઈ ડરામણો મેસેજ મળે કે અયોગ્ય ફોટો દેખાય કે કોઈ એવી વસ્તુ જોવા મળે જે તમને અસ્વસ્થ બનાવે, તો તે સમયે શું કરવું? તે સમયે તમારે ગભરાવું નહીં. સૌથી પહેલાં તમારો સ્ક્રીન બંધ કરો અને તમારા માતા પિતા, શિક્ષક અથવા તો વિશ્વાસપાત્ર વડીલ જે હોય તેને જાણ કરો. પણ સૌથી વધારે મહત્વનું એ છે કે આખા દિવસ તમે સ્ક્રીન સામે બેઠા ના રહો. તમે તમારો દિવસ અભ્યાસ, રમત ગમત, વાંચન, પરિવાર સાથેનો સમય અને આરામમાં સરસ રીતે કાઢો. સરસ રીતે એને ડિવાઈડ કરો. મિત્રો, આગળ વધીએ અને એક સરસ મજાનું ગીત સાંભળીએ. આ છે ટિચકી
પાર્થ ભરત ઠક્કરે સરસ મજાનું કમ્પોઝિશન બનાવ્યું છે અને ઘણા બધા સરસ મજાના ગાયકો પણ આની અંદર છે. સાંભળીએ ટિચકી, બને રહેજો મારી એટલે કે નીરજની સાથે રેડિયો એડિલેડના ગુજરાતી અડ્ડામાં 101.5 FM પર.

0: બસ પણ પૂરું થઈ ગયું.
1: બસ
0: કેટલો હરખ હોય,
1: આઈ નો કેટલો હરખ હોય. હરખ તો હોય જ ને. દર રવિવારે રેડિયો એડલેડ
2: પર ભરત ઠક્કર કી રેગ્યુલર મ્યુઝિકલ અપડેટ્સ કે લિએ
1: સરસ મજાનો આવે છે, તો કોને હરખ ના હોય. મિત્રો, હવે ઓલમોસ્ટ સમય થઈ ગયો છે તમને સૌને આવજો કહેવાનો, પણ અમે એવી આશા રાખીએ છીએ કે રેડિયો એડલેડના જુદી જુદી ભાષાઓના કાર્યક્રમો તમને પસંદ આવી રહ્યા છે. દર રવિવારે તમારી માટે એકથી બે અમે લઈને આવીએ છીએ રેડિયો પ્રિય ભારતી, અને બે વાગે હોય છે ધ ઇન્ડિયન વેવ, કે જે અંગ્રેજીમાં હોય છે. તો તમારે કોઈ પણ ગીતો સાંભળવા હોય, કોઈ ફરમાઈશ કરવી હોય, કે પછી રેડિયો સ્ટુડિયોમાં આવી અને અમારા શ્રોતાઓ સાથે વાત કરવી હોય, તો તમારા ફેસબુક પર જાઓ, રેડિયો એડિલેડ, રેડિયો પ્રિય ભારતી, અથવા તો ધ ઇન્ડિયન વેવના પેજ પર અમને મેસેજ કરો, અને અમે તમારી માટે ગીતો વગાડીશું, તમારા નામ પણ રેડિયો પર બોલીશું, અને જો તમારે અહીં આવી અને અમારા શ્રોતાઓ સાથે વાત કરવી હોય તો તે પણ કરીશું. મિત્રો, હવે સમય આવી ગયો છે તમને આવજો કહેવાનો. આવતા મહિને ફરીથી તમારી સાથે વાત કરીશું. ત્યાં સુધી વિદા લઉં છું હું નીરજ, અને રેડિયો એડિલેડ પર બની રહેજો સરસ મજાના આપણા ભારતીય પ્રોગ્રામ ધ ઇન્ડિયન વેવ માટે.